નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં

પોસ્ટ કરી શકો છો, સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 96 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 96 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી ક્યાં ના છે.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે આગળ જોયું કે સૃષ્ટિ ચક્ર એ એક સમગ્ર યજ્ઞ ચક્ર છે. આ યજ્ઞ ચક્ર અન્નાદ

ભૂતાની પર્જન્ય અદન્ય સંભવ વગેરે. તો આ જે યજ્ઞ ચક્ર છે એનું જે પ્રવર્તન કરે છે તે તો પોતાની જિંદગીને સારી રીતે જીવે છે, પણ જે નથી કરતો એની આખી જિંદગી મિથ્યા છે, નિરર્થક છે, મોઘ છે. એ પ્રકારની વાત આગળ આપણે જોઈ ગયા છીએ. તો એથી ઉલટો માણસ કેવો હોય, જેનું જીવન સામાન્ય જીવન તો આવું જ હોય ને ભાઈ, કે આપણે ખાવું પીવું વગેરે આપણી બધી ક્રિયાઓ કરતા કરતા થાય એટલા સારા કામો કરવા વગેરે વગેરે આપણા મનમાં વિચારો ચાલતા હોય. આગળ જે કહ્યું તે ભલે આ બધું ચાલ્યા કરે, તમે સરળતાથી તમારી જિંદગી જે રીતે જીવો છો એ જ રીતે જીવતા હો, પણ પોતાના માટે કેવળ ન જીવતા હો, પોતે જે કઈ પ્રવૃત્તિ કરો છો એના કેન્દ્રમાં હું પોતે એ ન હોય અને સમગ્ર સમાજ હોય તો યજ્ઞ કર્મ થયું એમ કહેવાય. કોને માટે કરવાનું? તો આપણે એમ કહીએ કે સમાજને માટે કરવાનું, પણ યજ્ઞ ચક્ર એમ કહે છે કે અલ્ટિમેટલી અંતે તો જે તમે કરો છો તે બ્રહ્માર્થ છે, આવવાનું છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નિ બ્રહ્મણાહુતમ, આવું હવે પછી આવશે પણ ખરા. એના માટે માનો કે એક શબ્દ વાપરીએ, આત્મા પરમાત્મા. આત્મા શબ્દ બહુ ગરબડ કરેલો છે સંસ્કૃતમાં. આત્મા હું, એના માટે આત્મા શબ્દ વપરાય છે. આત્મન્યવ આત્માના તુષ્ટઃ. તો એ અહીંયા આપણે આત્મા એટલે પરમાત્મા જે છે એના અર્થમાં લઈ અને હવે પછીના શ્લોકનું અર્થઘટન કરીએ તો બહુ સરસ છે. જે માણસ માત્ર પોતાને માટે નથી જીવતો, જે માણસ જો જે કઈ કર્મ કરે છે તે કેવળ પોતાને માટે ન કરતા આ કર્મ સાથેની પોતાની આસક્તિને દૂર રાખીને એનાથી નિર્લેપ થઈને જે કામ કરે છે, અઘરું ચોક્કસ છે, સંપૂર્ણપણે નિર્લેપ થઈને કર્મો કર્યા કરવા, સારી રીતે કહ્યું એમ યજ્ઞાર્થ કર્મો કર્યા કરવા અઘરા ચોક્કસ છે. પણ આવા નિર્લેપ થનાર મનુષ્ય કેવો થઈ જાય પછી? તો કહે છે કે યસ્તુ આત્મરતિ રેવ, એ આત્મરત હોય. આત્મરથ એટલે પોતાની અંદર જ રમમાણ, આત્મામાં રમમાણ, ઈશ્વરમાં રમમાણ, આત્મરતિ. ઘણા લોકોને આત્મરતિ હોય છે જરા જુદા અર્થમાં. અમે આત્મરતિ કહીએ છીએ જે માણસ જે વાત કરતો હોય ને ત્યારે પોતાનાથી જ વાત કરે. આપણું તો આવું પાછું પોતાની જાતને બહુવચનમાં બોલે. આપણે તો ભાઈ આવી વાતમાં નથી માનતા. આપણને તો બસ અમુક વસ્તુ ખાવાની મળે ને તો જ મજા આવે. આપણે તો એસી સિવાય ફરીએ જ નહીં. આપણે હું ના માટે આપણે બાપરે પાછા પોતાના પોતાના માટે બહુવચનમાં શબ્દ પ્રયોગ કરે અને જે વાત હોય ત્યાં ક્યાંયથી ક્યાંયથી ફરતા ફરતા ફરતા ફરતા એનો હું તો આવી જ જાય. હું આમ ના કરું તો હું આમ જ કરું. એ તો ત્યાં હું નહોતો નહીં તો બતાવી દે. હું હતો ને એટલે આટલું થતું અટકી ગયું. આવા માણસો શું હોય છે, એમને જે ગમે છે પ્રિયમાં પ્રિય કશું હોય તો તે છે હું. એને પણ આત્મરતિ કહેવાય. આત્મરતિ એટલે પોતાની જાતને પ્રેમ કરે તે. એના માટે બીજું પ્રેમનું પાત્ર જે છે એ છે જ નહીં, એ તો હું છું. અહીંયા આત્માને આત્માને હુંના અર્થમાં નહીં પણ પરમાત્માના અર્થમાં લઈ જઈને આત્મરત થઈ જાય માણસ, એટલે આત્માની અંદર જ રમમાણ થાય, પરમાત્મા તત્વમાં રમમાણ થાય, કે આખું જે સૃષ્ટિ સામ્રાજ્ય છે એની સાથે પોતાની જાતને જોડી દઈને એની અંદર રમમાણ થાય, તો પછી એને તૃપ્તિ ક્યાં ખોળવાની? પોતાનામાં જ. તો એ માણસ આત્મતૃપ્તશ્ચ, એ માણસ કેવું થઈ જાય?
આત્મ

તૃપ્ત, પોતે પોતાનાથી પોતાનામાં સંતુષ્ટ, અથવા આત્માથી આત્મામાં આત્મા વડે સંતુષ્ટ, સંતૃપ્ત, આત્મતૃપ્ત, આત્મની એવ સંતુષ્ટ, આત્મામાં જ સંતુષ્ટ. લોકશાહીની વ્યાખ્યા કરતા આપણે કહીએ છીએ ને કે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન, અહીંયા છે પોતાનું પોતા વડે પોતાના માટે ચાલતું શાસન. અને પોતાના વડે એમ કહેવા માંગીએ ત્યારે પોતે તો આત્મ સ્વરૂપ છે, એટલે આત્માનું આત્મા વડે આત્મામાં ચાલતું શાસન. યસ્તુ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ, જે પોતે પોતાની અંદર જ સંતુષ્ટ છે, પોતાના વડે તૃપ્ત છે, પોતાનાથી પ્રેમ કરે છે, પોતાની અંદર રમમાણ છે, એ માણસ જે કઈ કાર્ય કરે છે તે કરતો હોવા છતાં તસ્ય કાર્યમ ન વિદ્યતે, તેને કઈ કરવાનું શેષ રહેતું નથી, તેને કઈ કરવાનું બાકી રહેતું નથી. તેને જંગલમાં જઈને ભસ્મ ચોપડીને લંગોટી ભરીને બેસી જવાની જરૂર નથી, સાધુ થઈ જવાની જરૂર નથી, સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. કારણ કે એનું સર્વસ્વ જે છે એ પરમ તત્વની સાથે લીન છે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો તલ્લીન. ગુજરાતીમાં સરસ શબ્દ વપરાય છે ને તલ્લીન, તેમાં લીન, તેમાં એટલે શેમાં? પરમાત્મામાં. પરમાત્મા એટલે એટલે આખું સૃષ્ટિ પ્રસાર, માત્ર કેન્દ્રમાં હું છે તો પછી હું અને હું બધું કર્યા કરે, આ બધા સાથે સંપર્કો સાધવા માટેના પ્રયત્નો કર્યા કરે. પણ સંપર્કો સાધવાના ત્યારે હોય જયારે તમે અલગ હો. આ તો એક સ્વરૂપ થઈ ગયા, અને જે કઈ કરે છે એ પોતાના માટે તો કશું કરતો જ નથી, તો એને કરવાનું શું બાકી રહ્યું? તસ્ય કાર્યમ ન વિદ્યતે, કાર્ય એટલે કરવા યોગ્ય, કર્મની વાત નથી. કર્મ ન વિદ્યતે એમ નથી કહ્યું, કાર્યમ ન વિદ્યતે. એને કરવા યોગ્ય શું? તમારે વ્યાખ્યા કરીને કહ્યું ભાઈ તમારે સવારે ઉઠીને સંધ્યા પૂજા કરવી, એને કાર્ય કહેવાય. કરવા યોગ્ય શું કરવું? ગરીબોને દાન આપો, અતિથિને જમાડો, પ્રાણીઓ ઉપર દયા રાખો, આ બધા કાર્ય થયા, કરવા યોગ્ય. પેલો માણસ તો જે કાર્ય છે એ કરીને જ બેઠો, જે કઈ છે તે એના માટે કાર્ય જ છે. કારણ કે એ આત્મરત છે, એની રતિ જ આત્માની સાથે છે, આત્માની અંદર છે, એની તૃપ્તિ આત્માની અંદર છે, એનો સંતોષ આત્માની અંદર છે, તો પોતાનામાં છે. અને એટલે એણે પોતાનાથી બહાર કશું ન હોવાને કારણે એણે કાર્ય કશું રહેતું નથી. કર્મ તો બરોબર છે, કર્યા કરે, કરવા યોગ્ય કર્મ તે કાર્ય કર્મ થયા, કરવા યોગ્ય ન હોય તે અકાર્ય કર્મ થાય. કરવા યોગ્ય કર્મ કયા? હું જો શિક્ષક છું તો મારી બધી ક્ષમતાઓથી અધ્યાપન કરવું તે મારું કાર્ય છે. અને શરીર સાચવીને વળતર કેટલું મળે છે એના પ્રમાણમાં જો અધ્યાપન કરું વણિક બુદ્ધિથી તો હું પાપ ખાઉં છું. આગળ કહી દીધું છે, એક જ પ્રકારનું કર્મ હોય તો પણ કઈ બુદ્ધિથી તેને કરવામાં આવ્યું છે એને આધારે એની યોગ્યતા અને અયોગ્યતા પુરવાર થાય. તો અંતે આવીને

બધી વાત ત્યાં જ ઉભી રહે છે. તસ્માત તેથી કર્મ સમાચર, કર્મ તો કર, કર્મ કર. કેવું કર્મ કર? સતતમ, નિરંતર, સતત. એટલે જો ઊંઘી ગયા હોય તો ઊંઘવું પણ કર્મ છે. કર્મ કર, પણ કેવું કર્મ કર? કાર્યમ કર્મ સમાચર, કાર્ય કર્મ કર, કરવા યોગ્ય કર્મ. કાર્ય એટલે કરવા યોગ્ય. કાર્યમ કર્મ, તારે જે કરવાનું કર્મ છે તે તું કર. એનાથી સારું કર્મ હોય તો પણ નહીં. તારે શું કરવાનું છે? શિક્ષક છે, તારે વર્ગમાં જઈને તારા સમય મર્યાદામાં અધ્યાપન કરવાનું છે, એ કાર્ય કર્મ થયું. પણ તું સારું કરવા જાય અને બીજાનો જે સમય છે એ પણ તું ખેંચી દે પોતાનામાં, કર્મ તો સારું કર્યું, પણ પેલાનું રહી ગયું, એનું શું? તો કંઈક ખોટું થયું, કંઈક ખોટું થયું. કારણ કે આખું જે ચક્ર ચાલતું હતું એમાં ક્ષતિ આવી ગઈ. કારણ કે ત્યાં તારી આસક્તિ હતી. કઈ આસક્તિ? કે હું વધારેમાં વધારે સારી રીતે મારા વિદ્યાર્થીઓને ભણાવી લઉં એમ કહેતી વખતે હું જાગૃત હતો. અને હું જાગૃત હતો એટલા માટે બીજાનો વિચાર ના કર્યો. સારું કર્મ કર્યું તો પણ ખોટું થઈ ગયું. ખોટું કર્યું હતું તો થત જ થત. એટલા માટે શબ્દ વાપર્યો કે અસક્ત, અનાસક્ત ભાવે કર્મ કર, સતત કર, કાર્ય કર્મ કર અને નિરાસક્ત ભાવે કર્મ કર. એની અંદર આસક્તિ સિવાય, પોતાની જાતને જોડે સિવાય, આ કાર્ય છે, આ કરવાનું કર્મ છે, મારે કરવાનું છે, બસ, ધેટ્સ ઓલ. મારી સર્વશક્તિઓથી કરવાનું છે, ઓકે. મારું સર્વ સામર્થ્ય એમાં મૂકીને કરવાનું છે, બરોબર છે, પણ એની સાથે મારી આસક્તિ નથી. લેપાયા સિવાય, એની સાથે વળગણ રાખ્યા સિવાય, એની અંદર આસક્તિ રાખ્યા સિવાય, અનાસક્ત ભાવે કાર્ય કર્મ કરવા યોગ્ય જે કર્મ છે, તારે ભાગે આવેલું જે કર્મ છે, તે સતતમ, નિરંતર, હંમેશા કર્યા કર. અને જો આ રીતે કર્મ કરીશ, કર્મ કરવાના છે, પહેલી દ્રષ્ટિએ અયોગ્ય લાગતા કર્મો પણ જો કાર્ય કર્મો છે, તારે કરવાના કર્મો છે, તો તે તારા જ છે. પ્રથમ દ્રષ્ટિએ કદાચ સારા ના લાગતા હોય. દાખલા તરીકે અર્જુને કરવાના કામમાં હિંસા હતી, પ્રથમ દ્રષ્ટિએ સારા ન લાગતા કાર્યો હોય પણ તારા માટે એ કાર્ય કર્મ છે, કરવાના કર્મ છે, તને સોંપાયેલા કર્મ છે, સમાજે સોંપેલા કર્મ છે, ધર્મે સોંપેલા કર્મ છે, સૃષ્ટિ ચક્રના પ્રવર્તનમાં ઉપરના પરમાત્માએ સોંપેલા કર્મ છે. તો એ કર્મ નિરંતર કર્યા કર અને અનાસક્ત ભાવે કર્યા કર. અનાસક્ત ભાવે એટલે આ સારું ને આ ખોટું ભૂલી જા. અર્જુન ન તો ભૂલી ગયો, માટે આખી વાત થઈ હતી. આવું કર્મ મારે શા માટે કરવું જોઈએ? એટલે કરનાર પણ હું, એનો એની આસક્તિ હતી, ને આ કર્મ સારું કે ખોટું છે એની પણ આસક્તિ હતી. તો એ આસક્તિમાંથી મુક્ત થઈને મારે આ કરવાનું છે, માટે કરવાનું છે. અનાસક્ત ભાવે, એની અંદર અનાસક્ત રહીને આપણા ભાગે જે કર્મ આવેલું છે તે કર્મ સમાચર, સમ્યક આચર, સારી રીતે એનું આચરણ કરવાનું, પોતાની સર્વ ક્ષમતાઓથી એનું આચરણ કરવાનું. એટલે સમાચર શબ્દ છે, આચર નહી. સમ્યક આચર, સારામાં સારી રીતે એનું આચરણ કરવાનું, પોતાની સર્વ

वो क्षमता होती, पता नहीं जात ने बचावी बचावी ने नहीं। असम्यक आचरण जो तमे करो तो पछे ऊपर कहू तम करवानो कई शेष रहतु नथी। असक्तो या आचरण कर्म अनासक्त भावे सतत कर्म करता रहेवामा आवे तो परमात्मनो अति पुरुषः, तो ए पुरुष परम पदनी प्राप्ति ने पामे छे। परम तत्व ने पामवा माटे जंगल मा जईने तपश्चर्या करवानी जरूर नथी। परम पुरुष ने पामवा माटे मंदिरों मा जईने रोज रोज नवा नवा पूजा विधि ना कार्यक्रमों करवानी जरूर नथी। परम पद ने प्राप्त करवा माटे तमारा भागे जे कर्म निश्चित करीने तमने सौंपवामां आव्यु छे ते कर्म तमारे निरासक्त भावे करवानुं छे। आखी गीतामां आनी आ वात वारंवार आववानी छे अने वारंवार आववानी छे माटे हूँ एक नहीं एक वात फरी फरी करूँ छूं, एवुं आपणने न लागवुं जोईए। जे गीतामां लख्युं छे तेज हूँ कहूँ छूं। શું કે છે? અસક્તો હિ આચરણ કર્મ, અસક્ત હિ અસક્ત એટલે નિરાસક્ત ભાવે, આસક્તિ રહિત સંગ વિવર્જિત જે કર્મ, અને કયા કર્મ? કાર્ય કર્મ, જે કાર્ય કર્મો છે, કરવાના કર્મો છે, કરવા યોગ્ય કર્મો છે, સોંપાયેલા કર્મો છે, નિયત કર્મો છે, તે કર્મો અનાસક્ત ભાવે કરે તો એને પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે, તો એને પરમાત્માની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે। એના માટે બીજું કઈ કરવાની જરૂર નથી। આ જ મોટા મોટી તપશ્ચર્યા છે, આ તપશ્ચર્યા જ છે, અઘરું છે। કરવું અને કરતો નથી એવી ભાવના આ બે કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે શક્ય ના બને। હું કરું છું એમ છતાં હું નથી કરતો, આજ તપશ્ચર્યા છે। એની સાથેનું પોતાનું વળગણ, પોતાની આસક્તિ, પોતાનો સંબંધ, પોતાનું જોડાણ ન હોય એ રીતે સર્વશક્તિથી સર્વ સામર્થ્યથી કરવું પાછું, જાતને બચાવી બચાવીને નહીં, વ્યાજપૂર્વક નહીં। શ્રમયજ્ઞમાં શ્રમ કરવા ગયા અને પછી બધાને આમ ચલો ચલો ઉત્સાહ આપીએ અને પોતાની જાતને બચાવી રાખીએ અને કહીએ હું તો શ્રમયજ્ઞમાં ગયો હતો, તો ભાઈ અનાસક્ત ભાવે કરતો હતો, ના ના બધું કર્મ થયા કરે, હું મારી જાતને જોડતો જ નતો, આ અનાસક્ત ભાવ નથી। તો અનાસક્ત ભાવથી એ કર્મનું ફળ શું મળશે? એની સાથેની કોઈ આસક્તિ વિના કર્તવ્ય કર્મ જે છે તે કર્મ જે માણસ નિરંતર આચરણમાં મૂકે છે તે માણસ ચોક્કસપણે પરમેશ્વરને પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે, પરમેશ્વરને પ્રાપ્ત કરે છે। એમાં ઈશ્વર જુદો થઈ જાય, પરમ પદ પણ એ પદને પ્રાપ્ત કરવું એટલે પોતે જ પરમાત્મા તત્વમાં વિલીન થઈ જવું, એ પદને પ્રાપ્ત કરે છે। કોણ? એ માણસ જે નિરાસક્ત ભાવે સતત એને સોંપવામાં આવેલું કર્મ કર્યા કરે છે, નિર્વ્યાજ ભાવે કર્યા કરે છે, સર્વશક્તિથી કર્યા કરે છે અને એમાં આસક્તિ રાખતો નથી। કર્મણે એવી સંસિદ્ધિ આસ્થિતઃ જનકાદયઃ, ઉદાહરણ આપે છે કે આવા કોઈ માણસો દુનિયામાં હોય ખરા? તો છે, કૃષ્ણ એ વખતે યાદ કરે છે કે છે એવા જનક, વિદેહી જેવા, જનકને માટે શબ્દ વપરાતો હતો વિદેહી, જનકાદયઃ, જનક જેવા અનેક લોકો એવા છે, એકલા જનક નહીં, જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને આવી રીતે અનાસક્ત ભાવે જીવન જીવતા હોય એવા બીજા પણ અનેક સિદ્ધ યોગીઓ છે
કે જે આવી રીતે જીવી ગયા હતા. જનક માટે તો બહુ જાણીતો શબ્દ વિદેહ છે. વિદેહ એટલે એવી ઉદાહરણ આપે છે કેટલાક લોકો, બહુ સ્થૂળ ઉદાહરણ છે, પણ આપણે એ ઉદાહરણને સ્થૂળમાંથી સૂક્ષ્મ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એને ન સુખ ન દુઃખ એક હાથ ઠંડા પાણીમાં

પડે હોય ને બીજી વાત સગડી માં પડે હોય ગરમ, તો એને કઈ ફેર જ ના પડે. વાત જે કરતો હોય તે જ કરે. પેલા હાથને જે હોય તે હોય. આ હાથ મારા ક્યાં છે? દેહ માંથી બહાર રહીને વાત કરતો હોય. જનક માટે આ શબ્દ વપરાયેલો છે. જનક એટલે આપણે માત્ર સીતાનો પિતા એમ અર્થ કરી બેસી જવાનું નથી. જનક શબ્દ નો અર્થ જ થાય છે જન્મ આપનાર સર્જક. ઈશ્વરને માટે પણ જનક શબ્દ વપરાય. તો એવા અનેકો છે કે જે લોકો પોતપોતાના કર્મ કરતા રહ્યા અને છતાં કર્મ બંધનથી બંધાયા નહીં. કારણ કે આ તો લોક વ્યવહાર છે. કર્મ કર્યું એટલે બંધન આવે. જેટલા કર્મ કર્યા એટલા કર્મ તમને બાંધશે, નહીં બંધાય. ક્યારે નહીં બંધાય? જો અનાસક્ત ભાવે કર્યા હશે તો. એની અંદર આસક્તિ નહીં હોય તો, હોય તો, એની સાથે પોતાનું જોડાણ નહીં હોય તો, પોતે જ કરે છે અને છતાં પોતે કરતો નથી. આવા એક તટસ્થ ભાવથી જો એ કર્મ કર્યા હશે તો એ તમને બાંધનારા બનશે નહીં. કુટસ્થ ભાવે કરેલા કર્મો, આખા શરીર ઉપર પૂરેપૂરી તેલ માલિશ કરીને પછી પાણીમાં ડૂબો તો પાણી તમને ભીજવશે નહીં. કારણ કે પાણી સાથે તમારો નાતો જ નહીં બંધાય. આ નાતો ન બાંધવું, બહુ જોડાણ ન કરવું. એ જે કરે છે તેને તેને પેલા કરેલા કર્મો બંધનરૂપ બનતા નથી. અને બંધન રૂપ બનતા નથી માટે જગત પણ બંધન રૂપ બનતું નથી. એટલે એમને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કર્મણા એવ કર્મ કરતા કરતા સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ. જનક વિગેરે સંસિદ્ધિને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા છે. એવું નથી કે આ બધી વાતો છે અને અશક્ય વાતો છે. હું કોઈ એમ કે ભાઈ આપણે ભગવાન રામ આપણા આદર્શ, ભગવાન રામની પ્રતિમા બનાવો, ભગવાન રામને મંદિરમાં રાખો, ભગવાન રામની આગળ સરસ મજાનો દીવો કરો ઘીનો, એની આગળ સરસ મજાની પ્રસાદી ધરો, એની આરતી ઉતારો, રામ રામ રામ રામ, અમે તો રામના પરમ ભક્ત છીએ. પણ જે વખતે પૂજા ચાલતી હોય એ વખતે કોઈ ઘરાકનો ફોન આવ્યો તો છોકરાને એમ કહી દે કે ભાઈ કહી દે કે પપ્પા ઘરમાં નથી. અને પછી આપણે કહીએ તમે રામની ભક્તિ કરો છો, રામ તો સત્ય પ્રતિષ્ઠિત હતા, સત્ય સિવાય કઈ બોલવાનું જ ના હોય, તો તમે આમ કેમ કર્યું? તો કે રામ તો ભગવાન હતા યાર, આપણે તો માણસ છીએ, આપણે કઈ ભગવાન થોડા થઈ શકીએ? એની સામેનો આ જવાબ છે કે રામ પણ માણસ છે. એને પણ કર્મો કર્યા છે, એ પણ નાના થયા હતા, મોટા થયા, યુદ્ધ કરવાનું શીખ્યા, અસ્ત્ર શસ્ત્રો પ્રાપ્ત કર્યા, લગ્ન કર્યા, બાપની આજ્ઞાએ જંગલમાં ગયા, બધું જ કર્યું, કેવળ પોતાને માટે કઈ નહીં. આવા જનકાદયઃ, જનક જેવા બીજા અનેક એવા લોકો છે કે જે લોકોએ કર્મ કરતા કરતા પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તો જેમની પાસે આવી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવાની શક્યતા છે, ક્ષમતા છે, એમણે આ બધા સાધારણ કામો શા માટે કરવા જોઈએ? ના કરવા જોઈએ, શું કરવા કરે? એમની મનસ્થિતિ, એમની ચિત્તની સ્થિતિ એ પ્રકારે પહોંચી ગઈ છે કે એ કૂટસ્થ છે. કૂટ એટલે શિખર, પર્વતના શિખર પર બેઠેલા અને ચારે બાજુ બધું દેખાતું હોય પણ એને કશું અડતું ના હોય, એને કૂટસ્થ કહેવાય. તો બોલો, કૂટસ્થ તો થઈ ગયા છો તમે ભાઈ, તો પછી શું કરવા કામો કરવા? સાદા સાદા કર્મ કરવા શા માટે? ન કરે તો ના ચાલે.

0: વાતનો જવાબ હવે શરૂ કરે છે કે આપણે અત્યાર સુધી વાત થઈ કે માત્ર પોતાને માટે જીવવું નહીં, માત્ર પોતાને માટે ખાવું નહીં, માત્ર પોતાને માટે કોઈ પણ કર્મ ન કરવા, પણ સમાજને માટે, સમષ્ટિને માટે આપણે કર્મ કરવા, આપણા પોતાના માટે કરવા નહીં. એટલે એને યજ્ઞાર્થ કર્મ કયા, અને યજ્ઞાર્થ કર્મ કરતા કરતા માણસ પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. પણ આવો જે સિદ્ધિ પ્રાપ્ત મનુષ્ય છે એને પણ સાદા કામો કરવા, એને પણ સતત કર્મ કરતા રહેવું શેને માટે? તો આર્ય શ્લોક આગળ એમ કહે છે કે એક બીજી દલીલ છે, એક બીજું પણ કારણ છે કે કર્તુમ અર્હસિ, કાર્યો કરવા જોઈએ, તારે આ કર્મ કરવું જોઈએ. શેને માટે? તો કે લોક સંગ્રહને માટે. લોક સંગ્રહને વાપી, લોક સંગ્રહ એક એવી વસ્તુ છે કે જેને માટે, જેને જોઈને, જેને સામે જોઈને તારે કર્મ કરવા જોઈએ. આ લોક સંગ્રહ એટલે શું એ આપણે હવે પછીના મણકામાં જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં લક્ષ્મીપુરા ગામની એવી દીકરી કે જેણે જુડોમાં ચેમ્પિયનશિપ મેળવી છે. તો હેલો કિંજલ પ્રજાપતિ.
2: હેલો.
1: હા કિંજલ, આપ જુડોમાં 9 વર્ષથી અનુભવી છો અને જુડો ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો અત્યારે અભ્યાસકાળમાં તમે શું કરી રહ્યા છો?
2: મેં સૌથી પ્રથમ તો 3 વર્ષ અહીંયા બીકોમ કમ્પ્લીટ કર્યા છે જીડી મોદી કોલેજમાં, અને ત્યારબાદ અત્યારે હું બીપીએડ કરું છું પાટણમાં, જેનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, જે ફિલ્ડમાં બધી પ્રોપરલી સ્પોર્ટ્સનું જ ચાલુ છે, જેમાં કે સ્પોર્ટ્સની લગતી બધી જ, તમને કહેવાય ને કે સ્પોર્ટ્સને લગતું જે કંઈ પણ જે તમને બાકી રહી જતું હોય કે તમને જે ફિલ્ડમાં શીખવા મળે એ બધું તમને ત્યાં શીખવા મળે છે. તો અત્યારે તો બીપીએડ ચાલુ છે મારે પાટણમાં.
1: અચ્છા કિંજલ, તમે જુડો ફિલ્ડ એક અભ્યાસકાળ દરમિયાનથી શરૂ કર્યું છે, એટલે કે તમે રાજીબાના સ્ટુડન્ટ છો, અને રાજીબા સ્કૂલમાં જુડો ફિલ્ડ પસંદ કરવા માટે તમને કોણે કોણે સપોર્ટ કર્યો હશે?
2: હું રાજીબામાં જ્યારે ગઈ ત્યારે સૌ પ્રથમ મેં જે બધી છોકરી રમતી હતી એ બધાને નિહાળ્યું. ત્યાર પછી મને પણ થયું કે ના, મારે આ ફિલ્ડમાં જવું જોઈએ છે, કારણ કે હું પણ એક દીકરી છું અને દીકરી તરીકે આ ફિલ્ડમાં સૌથી સારામાં સારું હોય તો આ ફિલ્ડ છે, કારણ કે અત્યારે જે બનાવ બને છે એ દરમિયાન આ ફિલ્ડ બહુ જ સારું છે છોકરીઓ માટે.

0: એટલે એ જોઈને હું આ ફિલ્ડમાં ગઈ અને આ ફિલ્ડમાં સપોર્ટ કરવા સૌથી વધારેમાં વધારે મારી મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ રહ્યો છે મને આ ફિલ્ડમાં જવા માટે, તો હું એમના થકી જ ગઈ છું. અને
1: સ્કૂલના ટીચર્સને એમણે પણ તમને સપોર્ટ કર્યો.
0: હા, સ્કૂલના ટીચરો એમાં બી હિનાબેન વ્યાસ જે મારા ગુરુ રહી ચૂક્યા છે, હતા ને હંમેશા રહેશે, એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે આ ફિલ્ડમાં આવવા માટે, તો હું એમનો બી દિલથી આભાર માનું છું.
1: ખૂબ સરસ. કિંજલ, આપ જુડોમાં છો અત્યારે માસ્ટર, તો જુડો અને કરાટે આ બંને વચ્ચે શું તફાવત છે?
0: જુડો જે રક્ષણાત્મક શૈલી છે, જ્યારે કરાટે છે ને એ આક્રમક શૈલી છે. જુડોમાં રક્ષણ માટે રમવામાં આવે છે, જ્યારે કરાટેમાં આક્રમણ કરીને રમવામાં આવે છે. કરાટેમાં મોટા ભાગે હાથની પગની એક કિક ઉપર ડિપેન્ડ હોય છે, જ્યારે જુડો એ સ્ટેન્ડિંગ ગેમ છે, એ ટેકનિક દ્વારા રમવામાં આવે છે.
1: પરિવારમાં તમે દીકરી તરીકે છો અને જુડોમાં આગળ વધવા માટે તમને પરિવારે સપોર્ટ કર્યો, તમે જેમ વાત કરીએ મમ્મી પપ્પાએ, તો એવું પણ બન્યું હશે ને કે કોઈએ તમારો વિરોધ પણ કર્યો હોય કે દીકરી તરીકે જુડોમાં જવાતું હશે?
0: હા, બહુ બધાએ વિરોધ કર્યો છે મારો કે છોકરી છે ને આ શું છોકરીને આ ફિલ્ડમાં જવાનું ને છોકરી થઈને
1: ઘરમાં
0: કામ કરે,
1: હા સિદ્ધિ મેળવીને
0: ક્યાં જશે, એને ઘરનું કામ જ કરવાનું છે ને. તો બહુ બધાએ મને વિરોધ કર્યા વાતમાં કે છોકરી થઈને આ બધામાં ના જવાય, એનાથી બેટર કે તમે ભણવા ઉપર ધ્યાન આપો.
1: અને અત્યારે તમે ચેમ્પિયન છો, તો એ લોકોને પણ એવું થતું હશે ને કે ના આ દીકરી આગળ વધી છે.
0: બહુ થાય છે લોકોને કે અમે લોકો ગલત સાબિત થઈ ગયા, એની ફિલ્ડમાં બહુ જ આગળ વધી ગઈ અને અત્યારે બહુ સારું છે બધાને.
1: કિંજલ, લાઈફમાં ક્યારે જુડોનો સાચો ઉપયોગ કર્યો છે? ક્યારે કોઈને માર જુડ કરી હોય કે એવું કઈ બનાવ બન્યો છે?
0: કરેલો છે.
1: કઈ રીતે?
0: અરે, સ્કૂલ વખતે એક છોકરા એક છોકરીને લાફો મારી દીધો હતો, તો એ છોકરી રડતી રડતી અમારી જોડે આવી, તો અમારા ગ્રુપ વાળા છોકરીઓને ખબર પડી કે આ છોકરા એને મારી છે. એ છોકરીઓ ખબર પણ નથી પડતી હતી, એ છોકરાને મારીને સીધી જતી રહેલી અને એ છોકરાને તો કઈ ખબર પણ નથી પડી કે કોણે માર્યું. તો લાઈફમાં મેં આ રીતે બધાની રીતે બચાવ પક્ષ તરીકે ઉપયોગ કરેલો છે કે ગમે ત્યારે કોઈ પણ છોકરીને કઈ બી પ્રોબ્લેમ થાય તો એ લોકો અમને કોન્ટેક્ટ કરે છે અને અમે એમની હેલ્પ પણ કરીએ છીએ.
1: એટલે આ રીતે ઘણા બધાને ધોયા છે.
0: હા, બહુ બધાને ધોયેલા છે.
1: ખૂબ સરસ. કિંજલ, ગવર્મેન્ટ સપોર્ટ તમને આ ગેમ માટે કેટલો મળી રહ્યા છે?
0: ગવર્મેન્ટ સપોર્ટ કહેવા જઈએ તો અમને સારામાં સારો મળે છે. બીજી ગેમો કરતા અમને બહુ સારો મળે છે. બીજી ગેમોમાં એ લોકો પર્સનલ રીતે એમનો ખર્ચો ઉઠાવતા હોય છે, પણ અમારામાં અમને સપોર્ટ સરકાર બહુ જ સારો કરે છે. અમને લોકોને કીટ સુધી પણ એ લોકો આપે છે. જો સારા લેવલ ઉપર પહોંચી જઈએ તો એ લોકો બધો ખર્ચો એ પોતે ઉપાડે જ છે. એટલે ગવર્મેન્ટ સપોર્ટ અમને બહુ સારામાં સારો મળે છે.
1: ઘણીવાર એવું પણ થતું હશે કે તમારે દીકરી તરીકે અનેક જગ્યાએ સ્પોર્ટ્સ રમવા માટે જવું પડતું હશે જુડો માટે, તો ત્યારે તમારી સાથે કોણ આવે છે અને પરિવાર સાથે રહી અને તમે કઈ રીતે મેનેજ કરી શકો છો?
0: ઘણી વખત મારે બહાર જવાનું થતું જ હોય છે, પણ અમારે સ્કૂલ ગેમ કે કોલેજ ગેમ કઈ પણ હોય ને તો અમારી જોડે હંમેશા સર કે મેડમ તો હોય જ છે. જો અધર કઈ આવવાનું નથી થતું તો અમારી જોડે અમારા સિનિયર દીદી તો હોય જ છે, અને છતાં એ પણ ના હોય તો મારા પપ્પા તો હંમેશા મારી જોડે આવે જ છે. જ્યારે કઈ પણ જવાનું હોય મારા પપ્પા હંમેશા મારો ફૂલ સપોર્ટ રહ્યો છે અને એના સિવાય તો પછી અમારે કઈ બીજું હોતું જ નથી.

0: ચિંતલ, તમે તમારું આગળનું જે આ જુડોની સાથે આગળ વધવા માંગો છો, તો આ સાથે તમારું ડ્રીમ શું છે? કે જુડો તો બરાબર છે કે જુડોથી તો આગળ વધવાના જ છો, પણ એવું નવું એચિવ કે જે તમે લાઈફમાં કરવા માંગતા હો?
1: જુડોમાં રહીને મેં એક તો વાત શીખી લીધી કે છોકરી તરીકે તમે આ બેસ્ટ ચોઇસ છે, તમારી લાઈફમાં આગળ વધવું હોય તો આ બેસ્ટ ચોઇસ છે કે તમે છોકરી તરીકે આમાં પસંદ પામ્યા છો. બીજી એક વાત કહું તો આ ફિલ્ડમાં હું આગળ એ ડ્રીમ લઈને જવા માંગુ છું કે હું આગળ જેટલા બને ત્યાં સુધી હું આગળ બધાને મારા જેવી બનાવી શકું. હું જેટલી આગળ વધી છું, હું ચાહું છું કે બીજી છોકરીઓ પણ એટલી જ આગળ વધે અને એ રીતે બધી સારી રીતે એ લોકો આગળ વધે અને દેશનું નામ રોશન કરે. અને મારું ડ્રીમ એટલું જ છે કે હું નેશનલમાં જવા માંગુ છું, નેશનલની રેપ્રેઝેન્ટિંગ કરવા માંગુ છું.
0: ખૂબ સરસ. કેજલ, બનાસકાંઠાના તમે દીકરી છો અને બનાસકાંઠાની જ્યારે તમારે કોઈ કોમ્પિટિશન લઈને આગળ જવાનું હોય છે, તો તમને ઇન્ટરનેશનલ તરીકે આગળ જતી વખતે કોઈ એવા એનું કોઈ ભોગ બનવું પડે છે કે કોઈ ચીટિંગ કે આ તે?
1: હા, બહુ બધી વાર એવું થાય છે કે એમાં બે પાર્ટસ પડે છે, એક પર્સનલ કોચિંગ અને એક એકેડેમિક કોચિંગ. પર્સનલ કોચિંગમાં એવું હોય છે કે પર્સનલ કોચિંગમાં અમને લોકોને પર્સનલ જે કોચ હોય છે એ ટ્રેનિંગ આપે છે, જ્યારે એકેડેમિક કોચિંગમાં બહારથી સર આવીને જે લોકો નેશનલમાં કે રાજ્ય કક્ષાએ ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ નંબર માટે પોઝિશન મેળવી હોય એ લોકોને ત્યાં સિલેક્ટ કરે છે અને એ લોકોને ત્યાં અલગ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે એ લોકોને. તો એના થકી અમને લોકોને બહુ ઘણી વખત તકલીફ બહુ જ બધી પડે છે કે અમે લોકો આગળ જયારે રમવા જઈએ છીએ સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે, તો એ લોકોના કારણે એ લોકો રમતા હોય સારું, પણ એમના કઈ પણ એમની કઈ પણ ભૂલ હોય રમત દરમિયાન તો એ લોકો છુપાવતા હોય છે,
0: ધ્યાને લેવામાં
1: નથી આવતી. અને અમાર લોકોને કઈ પણ ભૂલ ના હોય છતાં અમને પહેલા બહાર નીકળવામાં આવે છે કે તમાર લોકોની ભૂલ છે એમ કરીને, રમાડી દેવામાં નથી આવતા અમને લોકોને. પણ એ બાબત સાચી છે કે જે લોકો મહેનત કરે છે એ લોકો મારી જાય છે. સો એ બાબત અમને ખુશી છે કે મહેનત વાળા લઈ જાય છે અને જે મહેનત નથી કરતા એ રહી જાય છે.
0: એટલે મહેનત કરે અને કોઈ આવા ચીટિંગ થી પણ લેવા દેવા હોતા
1: નથી. ઘણી વખત એવું થાય છે કે ચીટિંગ કરે છે પણ કઈ વળતું નથી, કારણ કે જે મહેનત કરે છે એ સારું રમે જ છે, એમાં કોઈ વાંધો હતો જ નથી, તો પ્રોબ્લેમ થતી જ નથી.
0: કિંજલ, આપ જુડોમાં અત્યારે ખૂબ આગળ વધી રહ્યા છો, તો જે તમારા પરિવારની આર્થિક પરિસ્થિતિ છે તો એને લઈને ક્યારેય એવી કોઈ કોમ્પિટિશનને છોડવાનો કે તમને એવું કઈ વિચાર આવ્યો કે આજે આવી આર્થિક પરિસ્થિતિના કારણે પણ હું ભાગ નથી લઈ શકતી, એવી કોઈ બનાવ?
1: એવો મોટા ભાગે તો કોઈ બનાવ બન્યો નથી, પણ મારા ઘરની પરિસ્થિતિ બહુ જ વીક છે, એટલી બધી બી સારી નથી, મીડિયમ પરિસ્થિતિ કહેવાય એવી જ છે. મારા પપ્પા પોતે કલર કામ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. એક ભાઈ છે જે બીએડ કરે છે અને નાની બેન છે અહીંયા જીડી મોદી કોલેજમાં જ સેકન્ડ યરમાં છે બીકોમના. મારા પપ્પાએ ક્યારે પણ મને એવું ફીલ થવા નથી દીધું કે હું છોકરી છું, હંમેશા મને એમનો છોકરો જ રાખ્યો છે અને હંમેશા હું પ્રાઉડ ફીલ કરું છું કે મારા પપ્પા છે અને એમને ક્યારે બી મને એવી જરૂરત નથી પડવા દીધી કે મારે એમના કારણે મારું કઈ પણ ફિલ્ડમાં રોકાણ થાય,
0: આર્થિક
1: રીતે, આર્થિક સામાજિક કઈ પણ રીતે એ મને કદી આગળ વધતા નથી રોકી, આજ સુધી નથી રોકી. તો હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે મારા પપ્પાએ મારા માટે જે કઈ પણ કર્યું છે એ બહુ જ સારામાં સારું અને બેસ્ટ આપ્યું છે લાઈફમાં. અને હું હંમેશા એટલું ચાહીશ કે હું પણ બસ આ ફિલ્ડમાં આગળ વધીને એમની હરેક વાતમાં હેલ્પ કરવા માંગીશ.
0: કિંજલ, અત્યારની દીકરીઓને તમે શું કહેશો? કે જુડો તો બરાબર છે, પણ જે દીકરીઓ એવી પણ હોય શકે કે જેમને જુડો ફિલ્ડમાં ગયા નથી અથવા તો જવાના પણ નથી, પણ પોતાના સ્વરક્ષણ માટે એ કઈ રીતે હેન્ડલ કરી શકે અને કેવી ઘટનાઓ અથવા એવા કોઈ કોમ્પ્લિકેટેડ કેસ બનતા હોય ત્યારે, તો એ બાબતે સ્ટ્રોંગનેસ બાબત તમે સમાજની દીકરીઓને શું કહેશો?
1: હું એ લોકોને એટલું જ કહેવા માંગીશ કે ભલે તમે જુડો શીખ્યા નથી પણ તમારામાં એટલો કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ કે કોઈ છોકરે તમને જ્યારે છેડે તો તમે

0: એમને સામે આંખ બતાવી શકો. એટલો તો સ્ટ્રોંગલી પાવર હોવો જ જોઈએ કે તમે એક છોકરી છો, ના કે તમને કોઈના એના પર દબાવ હોવો જોઈએ કે તમે કઈ કરી નથી શકતા લાઈફમાં. છોકરી તરીકે તમારી એટલી ઇમ્પ્રુવમેન્ટ તો હોવી જ જોઈએ કે તમે સામે વાળાને સીધા કરી શકો. તો લાઈફમાં એટલા આગળ વધો કે છોકરી તરીકે તમે બહુ જ આગળ વધો અને તમે એક છોકરી છો એ સાબિત કરીને બતાવો કે નહીં, છોકરી પણ બધું જ કરી શકે છે, છોકરો ના હોવા છતાં પણ.
1: એટલે એ પણ જરૂરી છે કે ભલે દીકરી હોય કે એ ગમે તે, પણ સામેવાળાની સામે સ્ટ્રોંગનેસ રીતે પહોંચી વળવું એ આપણામાં સેલ્ફ ડિફેન્સ હોવો જોઈએ. ખૂબ સરસ. તો
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો હોસ્ટ મિત્ર. રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો અવાજ આ સમુદાય માટે સતત હકારાત્મક વાતો અને તમને પડતી મુશ્કેલીઓના નિવારણના પગલાઓ વિશે ચર્ચા કરતા આ કાર્યક્રમ લઈને આવે છે. ઘણી વાર્તાઓ, નવલિકાઓ, કાવ્યરચનાઓ, એની સાથે પ્રસંગો અને કેટલાક અનુભવો અને માહિતી પણ આપ સૌ સુધી પહોંચાડે છે. અને મનોરંજન એ તો ખરું જ. એવી જ રીતે માહિતી વિભાગ દ્વારા ગુજરાતી દીપોત્સવી અંક વિક્રમ સંવત 2081માં પ્રસ્તુત થયેલી સુંદર મજાની નવલિકા પશ્ચાતાપ અને જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, તેના અંશોને આપ સૌ સમક્ષ મારા અવાજમાં હું આજે પ્રસ્તુત કરીશ. આ નવલિકા એ વર્તમાન જીવનનો પડઘો છે, એટલે જ આપ સૌ માટે હું લઈને આવ્યો છું. શરૂઆત કરીએ પશ્ચાતાપ નવલિકાની. આચમનની પત્ની અષાઢા થોડાક રોષ સાથે ઓરડામાં પ્રવેશી હતી. આચમન, આમને આમ ઉજાગરા કરશો તો તમે માંદા પડશો. બીમારીની સેવામાં એટલા બધા ન પરોવાઈ જવું કે આખા ઘર પર બીમારી કબજો જમાવી લે. મારી દશા તમે છતે પતિએ વિધવા જેવી કરી નાખી છે, અષાઢાએ બળાપો કાઢતા આ વાત કહી. અરે ધીમે બોલ, પપ્પાજી જાગી જશે. અષાઢા, તું આરામથી સૂઈ જાને, મને તો ઊંઘ નહીં આવે. આ જવાબ એ પુત્રનો હતો. મનમાં આ સવાલોની સાથે જ હવેનો ઘટનાક્રમ શું હશે તે માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અષાઢા, પપ્પાજીની તબિયતની મને ખૂબ જ ચિંતા રહે છે. હું સૂઈ જાઉં અને એમને પાણી પીવું હોય તો? અરે, એમને ટોયલેટ જવું હોય તો? બિચારા શું કરે? મને બૂમ પાડવા જેટલી પણ એમનામાં શક્તિ નથી રહી. અષાઢા, અરે તું વિચાર તો કર કે કોઈક આપણું નાનકડું કામ કરી આપે તો થેન્ક્સ કહેવાનું આપણે ચૂકતા નથી, જ્યારે માતા પિતાના આપણા પર અગણિત ઉપકારો હોય છે. હું તો એમ માનું છું કે પપ્પાજીની બીમારી દ્વારા આપણને ઋણમુક્ત થવાની તક આપી છે એમણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં પશ્ચાતાપ નવલિકાના અંશોને, જેના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. તું તો મારી અર્ધાંગીની છે, સેવાનું કાર્ય અડધું તારું અને અડધું મારું. આમ દુઃખી થઈને નહીં, હરકાતે હૈયે મને સાથ આપ. આજે મમ્મીજી હોત ને તો આપણે કોઈ ચિંતા ન કરવી પડતી, પણ પપ્પાજી એકલા છે એટલો તો વિચાર કર જરા. આચમને શાંતિથી જવાબ આપ્યો. બેટા આચમન, વહુ સાચું કહે છે. રાતના 2 વાગવા આવ્યા, તું હવે સૂઈ જા. તું માંદો પડીશ તો મારી ચાકરી કોણ કરશે બેટા? ગંભીર માંદગીને બિછાને પટકાયેલા આચમનના પપ્પાજીએ લાગણીપૂર્વક કહ્યું, પપ્પાજી આપને ખબર છે ને કે આપને ઊંઘાડ્યા પછી જ હું સૂઈ જાઉં છું. મારા ઉજાગરાની આપે ચિંતા નહીં કરવી. હા, મમ્મી હોત તો? આચમન અટકી ગયો. બેટા, મારે માટે તો મેં આ જે પણ સેવા તે કરી આપીને એ ખૂબ જ આભાર વ્યક્ત કરવા માટે નથી માની તારી સામે, પરંતુ લાગણીથી તને કહી છે. અને બંનેની ગરજ એટલે કે માં અને બાપની, પપ્પાજી તમે જ મારા માટે સારી છે, એ જવાબ મળે છે એક પિતાને એના દીકરાનો. તે મને તારી મમ્મીની ખોટ પણ ક્યાં પડવા દીધી, એ જવાબ આપે છે એક પિતા એના દીકરાને. હવે શું થશે ઘટનાક્રમ તે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ઘડપણ એ બીજું બાળપણ છે બેટા, અને એમને જાળવવા દીકરા દીકરીઓએ મા બાપની ભૂમિકા ભજવવી પડે છે. તારી મમ્મી હયાત હોત ને તો કદાચ એ પણ મારી આટલી સેવા ન કરી શકી હોત. એ હયાત હોત તો તારે એની પણ સેવા કરવી પડતી, એની તબિયત પણ ક્યાં સારી રહેતી હતી. પણ તું તો મારો અનોખો પુત્ર છે, તારી વાત જ સાવ ન્યારી છે. તું કદી થાકવાનો નથી એની મને ખબર છે. અને આચમનના હાથને ચૂમતા તેના પપ્પા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. એમને ઊંઘતા જોઈને આચમને પણ પાસેના પલંગ પર લંબાવ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં પશ્ચાતાપ નવલિકા, જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. સવાર પડતાની સાથે જ અષાઢની ટકટક શરૂ થઈ ગઈ. આચમન તમને કશું જ કહેવાનો અર્થ નથી, બધું પથ્થર ઉપર પાણી. પપ્પાની દવાના પૈસા હવે તો પોસાતા નથી. મારી એક વાત સાંભળો, રાત માટે એક નર્સ રાખી લો, ભલે થોડો ખર્ચ થાય, લાખ ભેગા 1.25 લાખ. આમ ને આમ તો તમે માંદા પડી જશો. તમને પપ્પા માટે લાગણી હોય તે સમજી શકાય, પણ થોડું પોતાનું વિચારતા તો શીખો. અરે પપ્પાની તો ઉંમર થઈ ગઈ છે, એ પણ સમજે છે, એ પણ તમને થોડીક વાર આરામ કરવાની સલાહ આપે છે ને. દિવસે નોકરી અને રાતના ઉજાગરા, આ બધું કેટલા દિવસ ચાલશે? કહી અને અષાઢા છણકા સાથે ચાલી ગઈ. અષાઢાને ખબર હતી કે ગમે તેટલા આકરા વેણ કહેવા છતાં આચમનની પિતૃભક્તિની સરિતાના નીરમાં ઘટાડો થવાનો નથી. પતિ એ માવડિયો હોવાની ફરિયાદો તો સાંભળી છે, પણ આચમન તો બાપડિયો છે, એની જિંદગીમાં પિતા સિવાય કશું જ નથી. અષાઢા રસોઈ કરતા કરતા વિચારતી હતી, અને આ જ વિચારો જીવનમાં ઘણી વખતે સંઘર્ષ લાવે છે. પોતાને સમજવાની જગ્યાએ બીજાને સમજાવવાની વૃત્તિ એ અઘરી હોય છે. જોઈએ આ નવલિકામાં આગળ શું થાય છે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

આચમનના મમ્મીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણીશીલ હતો. તેઓ આચમનના પપ્પાની ખૂબ કાળજી રાખતા હતા. નાની નાની વાતોમાં તેમની આંખો ભરાઈ આવતી હતી. ઘરની તમામ જવાબદારીઓ સાથે તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. પપ્પાને એકલા મૂકીને ક્યારેય ક્યાંય એકાદ દિવસ માટે પણ તેના મમ્મી જતા ન હતા. તેમને ક્યારેય લાંબી લચ વાતો કરતા કોઈએ સાંભળ્યા ન હતા. પણ એમની લાગણી નીતરતી આંખોમાં સ્નેહના સાતે સમંદર જાણે છુપાયા હોય ને એવું ઊંડાણ અને ગાંભીર્ય હતું. પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરવાનું ભલે મુનાસિબ ન લાગતું હોય, પ્રેમ જીવવામાં એમણે ક્યારેય પાછીપાની કરી ન હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર પશ્ચાતાપ નવલિકા, જેના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. આચમનના મમ્મી એ તેના પપ્પાના પડછાયાની જેમ જીવ્યા હતા. તેઓ નિવૃત્ત થયેલા આચમનના પપ્પાને ક્ષણ માટે પણ લાચાર જોવા તૈયાર ન હતા. દવા, મફલર, સ્વેટર, પુસ્તક, છાપા, બધી જ જરૂરિયાતની વસ્તુઓ પપ્પાના શયન કક્ષમાં હાજર જ હોય. આચમન ઘણીવાર કહેતો, મમ્મી તમે હવે આરામ કરો, પપ્પાની થોડી સેવા અષાઢાને પણ કરવા દો. ત્યારે મમ્મી એ આચમનના માથે વહાલપૂર્વક હાથ ફેરવતા અને કહેતા, બેટા મારાથી થાય ત્યાં સુધી તો મને કામ કરવા દે, પછી તો તારા પપ્પાને સાચવવાની જવાબદારી એ તમારા સૌના શિરે જ આવવાની છે. અષાઢા તો હજી નાની છે, તેના પર બહુ જવાબદારી ન નંખાય. સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય એ વાંસમાંથી વાંસળી બનવા સમાન છે. બેટા એ આનંદ પામવા માટે મા બાપે વાંસની જેમ ચૂપચાપ વિંધાવાની વેદના પણ સહર્ષ સ્વીકારવી પડે. આવા લાગણીશીલ માતાનો પુત્ર હતો આચમન, એક ઈમાનદાર પિતાનો સ્વમાની પુત્ર. આચમનના મમ્મીની હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકેની દવા ચાલતી હતી અને એક દિવસ બ્લડ પ્રેશર વધી જવાના કારણે નીચે પટકાઈ ગયા અને આચમનના હાથમાં તેના પપ્પાનો હાથ સોંપીને પરલોકની યાત્રાએ તે ઉપડી ગયા. અને હવે પછીનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મમ્મીના મૃત્યુ બાદ આચમનના પપ્પાએ વાત્સલ્ય નીરથી અવિરત ભીંજાતા એ પોતાના પુત્રને સતત દુઃખથી પીડાતો જોયો હતો. પરંતુ મમ્મીની ગેરહાજરીથી તેના પપ્પા એટલે કે આચમનના પપ્પા ભાંગી પડ્યા હતા. તેઓ બીમાર રહેવા લાગ્યા. અષાઢા આચમનની સમક્ષ ફરિયાદોનું બુલેટિન બહાર પાડતી રહેતી. પણ પપ્પાનો એક દોષ જોવાની આચમનની તૈયારી ન હતી. આચમનના પપ્પાની બીમારી લંબાઈ, નોકરીના પીએફના પૈસા પણ વપરાઈ ગયા. મિત્રો પાસેથી વારંવાર ઉછીના લીધેલા પૈસા પણ સેવા યજ્ઞમાં સ્વાહા થઈ ગયા. ફેમિલી ડોક્ટર પણ હવે દવા દારૂનો જાજો અર્થ નથી તેવી ટકોર કરતા. પણ આચમન દવામાં કોઈ કચાશ રાખવા માગતો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર પશ્ચાતાપ નવલિકાના અંશોને આરજે એઆરના સ્વરમાં, જેના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. અષાઢા દલીલ કરતી ત્યારે એ કહેતો, અષાઢા ડોક્ટર ગમે તે કહે, આપણે પપ્પાની સારવારમાં લેશ માત્ર કાપ ન મૂકવો જોઈએ. કોને ખબર, એકાદ દવા કે કોઈની દુઆ મોતના ટકોરાને થંભાવી દે. આપણે તો ફરજની દોરીથી બંધાયેલા પુતળા છીએ. આપણને રાહ દેખાડનાર તો કોઈ ઔરત છે, અને પપ્પાની કાળજી રાખવાનું મમ્મીનું વચન એ મારે પાળવાનું છે જે મેં આપ્યું છે. હું પપ્પાની સારવારમાં કોઈ બાંધછોડ કરવા માગતો નથી. દિવસો વીતતા ગયા. પપ્પાની સારવાર માટે લોન મેળવવાના આર્થિક સ્ત્રોત હવે સુકાવા માંડ્યા હતા. હવે આચમનને એકમાત્ર આશા હતી અષાઢાની મદદની. એ નહોતો ઈચ્છતો કે પપ્પાની સારવાર માટે પોતાની પત્ની અષાઢાના દાગીના વેચવાનો પણ વિચાર સુદ્ધા કરે. પરંતુ પરિસ્થિતિ હવે અસહ્ય બની હતી. એક રાત્રે આ વિચાર પણ તેના મનમાં આવી ગયો હતો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એક રાત્રે પપ્પાની રાબેતા મુજબની સેવામાંથી પરવારી ઉદાસ મને આચમન બેઠો હતો. એણે અષાઢા પાસેથી સોનાના બે કંગન વેચવા માટે આપવાની વિનંતી કરતી

ચિઠ્ઠી લખી રાખી હતી, પણ અષાઢના છણકાની બીકે એ ચિઠ્ઠી આપવાની હિંમત નહોતો કરી શકતો. અષાઢ થોડી જ વારમાં આવી પહોંચશે એમ માનીને એ ચિઠ્ઠી પોતાના હાથમાં રાખીને બેઠો હતો. ઉજાગરા અને થાકના કારણે ખુરશી પર બેઠા બેઠા જ તેની આંખ મળી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. પશ્ચાતાપ.

માં હાથમાંથી પડેલી પેલી ચિઠ્ઠી એ નીચે ઉડી રહી હતી. એ જ ક્ષણે અષાઢા ઓરડામાં પ્રવેશી આચમનની રાહ જોઈને એ કંટાળી હતી. બબ્બે વાર બૂમ પાડ્યા છતાં આચમન જમવા આવ્યો નહોતો એટલે એનો ઉધડો લેવા અષાઢા રૂમમાં ધસી આવી હતી. શયનખંડમાં પ્રવેશતાની સાથે જ એણે બાપ દીકરાને ગસગસાટ ઊંઘતા જોયા. પંખાની હવાથી આચમનના પગ પાસે પડેલી ચિઠ્ઠી ફરીથી હાલમ ડોલમ થઈ રહી હતી અને આગળ વધી. અષાઢાએ ચિઠ્ઠી ઉપાડી લીધી. પહેલાં તો એને થયું કે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે, પણ આચમનના અક્ષર જોઈને એની ઉત્સુકતા વધી ગઈ. આચમને સોનાના બે કંગન વેચવા આપીને પપ્પાની સેવા યજ્ઞમાં પોતાને મદદરૂપ થવાની વિનંતી કરી હતી એટલે ગુસ્સામાં અષાઢા આચમનને જમવા માટે ઉઠાડ્યા વગર રૂમમાંથી બહાર ચાલી ગઈ. એણે કંગન કોઈ પણ હિસાબે વેચવા નહીં એવો મનોમન નિર્ણય કરી લીધો અને આચમનની અંધ પિતૃભક્તિ પર એને રોષ આવતો હતો અને અષાઢા ડાઇનિંગ ટેબલ પર આચમનની જમવા માટેની રાહ જોતી બેસી રહી. એક કલાક થયો, બે કલાક થયા, પણ આચમન જમવા ના આવ્યો. એવામાં આચમનની કાળજું વિંધી નાખે તેવી ચીજ સંભળાઈ. અષાઢા હાંફળી ફાંફળી દોડી ગઈ. હવે તો તમે અનુમાન પણ કરી શકો કે શું પરિસ્થિતિ સર્જાઈ હશે, પણ પેલી ચિઠ્ઠીનો પડઘો શું હશે એ માણવા માટે તમારે વિરામની પેલે પાર મારી સાથે જોડાવવું પડશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પરલોક સિધાવેલા પપ્પાજીના નિર્જીવ દેહને ભેટીને આચમન કરુણ કલ્પાંત કરી રહ્યો હતો. અષાઢા દોડીને તિજોરીમાંથી દાગીનાનું બોક્સ લઈને આવી. એણે આચમનમાં હાથમાં બે સોનાના કંગન મૂકી દીધા. આચમને કંગનને પકડ્યા નહીં એટલે કંગન ગબડતા ગબડતા પપ્પાજીના પગ પાસે જઈને અટક્યા. આચમને કહ્યું, અષાઢા તું મોડી પડી, લઈ જા, કંગન નથી જોઈતા. મારા પપ્પાએ તો મને છોડીને જતા રહેવાનું પસંદ કર્યું છે. પૈસા વગર આજે હું તેમની દવા ન લાવી શક્યો, ધિક્કાર છે મને, કહીને આચમન માથું ખૂટવા લાગ્યો. આજે પહેલી વાર અષાઢાને એક સંતાનની સાચુકલી પિતૃભક્તિએ એકદમ હચમચાવી મૂકી. આ ઘોર કળિયુગમાં સંતાનો મા બાપને ઘરડા ઘરનું પ્રાણી માનવાની હદ સુધી ફરજ ભ્રષ્ટ બનવા લાગ્યા છે, ત્યારે આચમન જેવો લાગણી વિનો પુત્ર કોઈક ભાગ્યશાળી મા બાપને જ મળે, અને આવા ખ્યાલે અષાઢાના હૈયાને દ્રવિત કરી નાખ્યો. અને ફરિસ્તા જેવા લાગતા પતિને મદદરૂપ ન થવા બદલ અષાઢા ખૂબ જ પસ્તાઈ રહી હતી. પોતાના સસરાજીની ઉત્તર ક્રિયા પતી ગયા બાદ અષાઢામાં એક નવી નારીનો જન્મ થયો હતો. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ સુકાતા ન હતા. એણે જીવન પરિવર્તન કરીને આચમનની સેવાને જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો. એણે આચમનના ઓસિકા પાસે એક ટૂંકીને ટચ ચિઠ્ઠી મૂકી હતી, જેમાં ત્રણ વાર લખ્યું હતું, પશ્ચાતાપ, પશ્ચાતાપ, પશ્ચાતાપ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એક

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજી આર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર, આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ, આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિષયની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં.

આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિઝ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ. આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ અને એની સાથે સાથે આપણે

0: ત્યાં એટલે કે વાચન વિચાર વર્તુળ કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ. એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે એ વધારે જરૂરી છે અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: સમય શબ્દને અર્થની ભાવ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘૂર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં, પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડી ક્ષણોમાં મજા લઈ આવે છે, પણ એ થોડી ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વળીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી, ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે, તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી, આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો, અને 1/2 કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશો કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારે એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો, અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો, જેમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવ, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે, કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, એ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારે માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહારા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પર એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા પણ એ પુસ્તકોને સ્પર્શીએ ને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલાં વસાવવા જોઈએ, કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન, વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો, કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે, અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે, અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી, માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 9599-66-88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે આર સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે?
2: બે બે બે.
1: અરે આ કોનો અવાજ? આ તો બકરી બેન આવ્યા. ભલે, તો આજે હું તમને બકરીઓની જ વાર્તા કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ જ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી 2 કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા. કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂરક્યા. એકબીજાને ઘૂરકીને સામ સામે ભસવા લાગ્યા, ભસવા લાગ્યા, અટકે જ નહીં. અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા. પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી 1-1 બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી જીયાળી નહોતી, પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાળ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ?
2: બકરીઓ.
1: શાબાશ. કોઈ કે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાળ દોસ્તો? શું સમજ્યા?

ખરેખરો ખજાનો, વાર્તાકાર અમિત ગર્ગ. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. હે, હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. પીટર તો નીકળી પડ્યો. તે ખૂબ દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એને એક સિંહ મળ્યો. તું તાકાત વાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. જંગલ હતું ગાઢું અને અંધાર્યું. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધો. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ,

0: આપણે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો. અને પીટર સિંહ ગરુડ ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે?
2: બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામે જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર. ગાનો કી ઇસ મહેફિલ મે મેં આપકા તહે દિલ સે સ્વાગત કરતી હું. આજ હમ જો ભી ગાની સુનેંગે વો કુમાર શાનુ જી ને ગાયે હુએ હૈ. આપકો તો પતા હી હૈ કે કુમાર શાનુ જી હિન્દી સિનેમા કે એક જાને માને ગાયક હૈ. ઉનકા જન્મ કોલકાતા મે હુઆ થા. ઉનકા નામ દરસલ કુમાર શાનુ જી નહીં હૈ, બલ્કિ ઉનકા અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હૈ. ઉનકે પિતાજી ભી સ્વયં એક અચ્છે ગાયક ઓર સંગીતકાર થે. उन्होंने ही कुमार शानू जी को गायकी और तबला वादन सिखाया था. आपको पता है कि उनको फिल्म फेयर पुरस्कार मिला है इस गाने की वजह से, और वो गाना है सोचेंगे तुम्हें प्यार. ये गाना दीवाना फिल्म से है जिसका संगीत निर्देशक नदीम श्रवण ने किया है. तो अगर इस गाने की बात ही हो रही है तो चलो इस गाने को सुन भी लेते हैं, सोचेंगे तुम्हें प्यार.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ચાંદની કહો જોડાયેલા રહી રેડિયો પાલનપુર 90.4 એફએમ ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 એફએમ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા,

0: જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકી

જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો.

0: જીવનના અંતિમ સમયમાં મૃત્યુની કામના કરનાર મિર્ઝા ગાલિબ અને તેમના અંતિમ સમયની અણસુણી કહાની સાથે
1: અંતિમ મહાનાયકોના છેલ્લા સમયની અણસુણી કહાણીઓ.
0: જેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો એ મુઘલ વંશ હવે આથમવું આથમવું થઈ રહ્યો હતો, પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરું જ એમ મુઘલ વંશનો હજુ ઘણો પ્રભાવ હતો. એ મુઘલોના શાહી દરબારમાં 18મી સદીની મધ્યમાં પોતાની કિસ્મત અજમાવવા તુર્કોમાન ક્યુકર નામનો એક શૂરવીર સૈનિક આવ્યો. એ વ્યક્તિ શાયર મિર્ઝા ગાલિબના દાદા હતા. તેમના બે પરાક્રમી પુત્રો હતા, નસરુલ્લાહ બેગ ખાન અને ગાલિબના પિતા અબ્દુલ્લાહ બેગ ખાન. મિર્ઝા ગાલિબનો જન્મ ઈસવીસન 1797માં 27મી ડિસેમ્બરે આગ્રામાં થયો હતો. ગાલિબ જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના પિતા અલવરમાં સ્થાનિક બળવામાં શહીદ થયા, એટલે ગાલિબનો ઉછેર એમના મોસાળ આગ્રામાં થયો. જાગીરદાર નાના પાસે તેમનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો. તેમનું બાળપણનું નામ મિર્ઝા નૌશા હતું. કાવ્ય સર્જનની કળા જાણે ગાલિબને ખુદાએ આપેલી બક્ષીસ હતી. માત્ર 10-11 વર્ષની ઉંમરમાં ગાલિબ ચોટદાર કાવ્ય પંક્તિઓનું સર્જન કરતા.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અસદ નામથી લખતા, પણ પછી એમણે પોતાનું ઉપનામ રાખ્યું ગાલિબ. ગાલિબની શરૂઆતની કેટલીક ગઝલો વાંચીને એ સમયના સુપ્રસિદ્ધ શાયર મીર તકી મીરે કહ્યું હતું કે જો આને કોઈ યોગ્ય શાયરનું માર્ગદર્શન મળશે તો એ મહાન કવિ બનશે, નહીતર અર્થહીન બકવાસ લખ્યા કરશે. ગાલિબે જ્યારે આ વિશે જાણ્યું ત્યારે લખેલું કે રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા. ગાલિબને કવિતાની તાલીમ આપે એવા કોઈ ગુરુ ના મળ્યા, પણ જીવનમાં આવનાર સંજોગો, દુઃખો, આંતરિક પ્રતિભા અને ખુદાની મહેરબાનીએ મીર જેવા શાયરની વાતને હકીકતમાં બદલી નાખી અને ગાલિબ ભારતના મહાન શાયર તરીકે પ્રખ્યાત થયા. ને આમ છતાં ગાલિબે લખ્યું કે ન ગુલે નગમા હું ન પડદા એહસાસ, મેં હું અપની શિકસ્ત કી આવાઝ. માત્ર 13 વર્ષની ઉંમરે ઉમરાવ બેગમ સાથે તેમના નિકાહ થયા. લગ્નના 2 વર્ષ બાદ ગાલિબ આગ્રાથી દિલ્હી કાયમી વસવાટ માટે આવ્યા અને ત્યાં જીવનના સંઘર્ષની શરૂઆત થઈ. અહીં એમણે જિંદગીના અવનવા અને અણધારા રૂપો જોયા. ક્યારેક જિંદગીએ તેમને શિખરની ટોચ ઉપર, તો ક્યારેક ઊંડી અને અંધારી ખીણમાં પણ ધકેલ્યા. અને તેમ છતાં તેમની ગઝલોનો ધસમસતો પ્રવાહ ન રોકાયો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ગાલિબની થોડી અઘરી કાવ્યબાનીને કારણે દિલ્હીના લોકો તેમને મોહમ્મલ ગો અને બેમાની એટલે કે નિરર્થક લખનાર શાયર તરીકે વખોડતા. ત્યારે ગાલિબે એના જવાબમાં કહેલું, ન સતાઈશ કી તમન્ના ન સિલે કી પરવા ગર નહીં હૈ મેરે અશઆર મેં માની ન સહી. મને પ્રશંસાની ઈચ્છા નથી કે બદલામાં કંઈ મેળવવાની તમા નથી. ભલે મારા શેરમાં અર્થ નથી તો નથી, જો કે તેમને સન્માન મળે એવી ઈચ્છા એમણે આજીવન દર્શાવી પણ હતી. અને ગાલિબ પાછા આવું પણ લખે કે અગર અપના કહા તુમ આપ હી સમજે તો ક્યાં સમજે, મજા કહેને કા જબ હૈ એક કહે ઓર દૂસરા સમજે. દિલ્હીમાં ગાલિબ જ્યારે ફૂલની જેમ ખીલ્યા અને મહેક્યા હતા ત્યારે જ વિષમ સંજોગોની આગમાં બળ્યા પણ હતા, કારણ કે તેઓ આગ્રા હતા ત્યાં સુધી આર્થિક બોજો તેમના માતા ઉઠાવતા હતા. પણ દિલ્હી આવ્યા પછી તેમના કાકાના મૃત્યુ પછી એમના કુટુંબને જે વાર્ષિક 5,000 પેન્શન મળતું હતું તેમાંથી ગાલિબને માત્ર 750 રૂપિયા મળતા. થોડા સમય બાદ એ પણ બંધ થઈ ગયું. ગાલિબના નવાબી શોખ, શાહી રહેણીકરણી અને શરાબ જુગારની લતના કારણે જીવન નિર્વાહ કપરો થઈ ગયો હતો. એ સિવાય ગાલિબને એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. તેમણે એક પત્રમાં દોમની નામથી એ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. એ તેમની પ્રેમિકા, જેનું નામ નવાબજાન હતું, તેને ઉદ્દેશીને એમણે લખ્યું હતું કે કમ નહીં જલવાગરી મેં તીરે કૂચે સે બહિષ્ત યહી નકશા હૈ ભલે ઇસ કદર આબાદ નહીં. તારી શેરીની શોભા સ્વર્ગ કરતા ઓછી નથી, સ્વર્ગની રચના લગભગ તારી શેરી જેવી જ છે. હા, ત્યાં આટલી ચહેલ પહેલ નથી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કહેવાય છે કે કોટવાલ હસમત ખાને નવાબજાનની માતાને 2000 રૂપિયા ચૂકવીને નવાબજાનને ખરીદવાનો સોદો કર્યો હતો. હવે નવાબજાનને બચાવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે ગાલિબ કોટવાલને 2000 રૂપિયા ચૂકવે. પણ આટલી રકમ ગાલિબ પાસે ક્યાંથી હોય? કહેવાય છે કે એમણે જુગાર રમીને એ રૂપિયા ભેગા કર્યા, પણ એ રૂપિયા લઈને ગયા ત્યાં સુધીમાં તો નવાબજાને આપઘાત કરી લીધો હતો. નવાબજાનના ઓચિંતા અવસાનની ગાલિબ પર ઊંડી અસર રહી હતી. તેમણે લખ્યું હતું, ઈશ્કને પકડા ન થા ગાલિબ અભી વહેશત કા રંગ, રહે ગયા થા દિલ મેં જો કુછ ઝોક ખ્વારી હાય હાય. પ્રેમ પાગલપણાની હદ સુધી જાય પહેલા, સંપૂર્ણ ખુવારીની ઈચ્છા પૂરી થાય એ પહેલા પ્રેમિકા ગુજરી ગઈ. ગાલિબ જીવનના અંતિમ વર્ષો સુધી નવાબજાનને યાદ કરતા જ રહ્યા. વસંતના દરેક ફૂલો અને એની કળીઓમાં ગાલિબ નવાબજાનને શોધતા જ રહ્યા. મુદ્દત હુઈ હૈ યાર કો મહેમાં કિયે હુએ, જોશે કદસ સે બસ્મ ચરાગાં કિયે હુએ, જી ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન, બેઠે રહે તસવ્વુરે જાના કિયે હુએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

પ્રેમિકાના મૃત્યુનો આઘાત કાયમ માટે તેમના દિલમાં દર્દ બનીને રહી ગયો અને એ દર્દને વધારે ગહન કરતા પ્રસંગો સતત ઉમેરાતા ગયા. તેમના ઘરે એક પછી એક સાત સંતાનોનો જન્મ થયો, પણ એમાંથી કોઈ જીવ્યું નહીં. કોઈ સંતાન જન્મતાની સાથે જ ગુજરી ગયું તો કોઈ વધુમાં વધુ 1.5 વર્ષ જીવ્યું. દરેક સંતાનના મરણ સાથે એમની પત્ની ઉમરાવજાન વધુ ને વધુ ધાર્મિક બનતી ગઈ, અને આટલી આફતો ઓછી હોય એમ એમનો ભાઈ યુસુફ 28 વર્ષની ઉંમરે પાગલ થઈ ગયો. આખા પરિવારની જવાબદારી પણ ગાલિબ પર આવી ગઈ. કલ્પનાની દુનિયાની સુંદરતા સરી ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે નજર સામેની વાસ્તવિકતા ખૂબ વરવી હતી. થી વો એક શખ્સ કે તસવ્વુર સે અબ વો રાના આઈ ખ્યાલ કહાં, ફિક્રે દુનિયા મેં સર ખપાતા હું, મેં કહાં ઔર યે બવાલ કહાં. વિચારોની એ સુંદરતા જે એક વ્યક્તિની કલ્પનાથી હતી, એવી હવે ક્યાં? ના છૂટકે આ દુનિયાદારી નિભાવું છું, બાકી હું ક્યાં અને આ ઝંઝટ ક્યાં? ગાલિબે એમની

0: કાળીના દીકરાને દત્તક લીધો હતો, પણ એ દત્તક પુત્ર પણ ટીબીની બીમારીથી અવસાન પામ્યો. એને લોહીની ઉલટીઓ થતી. એ ઘટનાનું હૃદય દ્રાવક વર્ણન તેમના પત્રોમાં જોવા મળે છે. તેના મૃત્યુ પર ગાલિબે લખ્યું હતું કે લાઝિમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઓર, તન્હા ગયે ક્યું અબ રહો તન્હા કોઈ દિન ઓર. થોડા દિવસ મારી રાહ જોઈ હોત તો હું સાથે આવ્યો હોત. એકલો ગયો તો હવે એકલો રહે. થોડા દિવસ પછી હું આવું જ છું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આમ દત્તક પુત્ર પણ અવસાન પામતા ગાલિબની જીવવાની ઈચ્છા જ જાણે કે મરી પરવારી. સ્વજનોના મૃત્યુ બહુ નજીકથી જોતા ગાલિબ તેમનો ગમ શરાબ અને જુગારથી દૂર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. ગાલિબ આમ પણ જુગારના શોખીન હતા અને જુગારમાં એમની ખૂબ પ્રવીણતા પણ હતી. એ સમયે દિલ્હીના યુવાન ઉમરાઓમાં જુગાર માટે પાગલપણું હતું, જેથી સરકારે જુગારખાનાઓ પર પ્રતિબંધ મૂકેલો. એટલે ગાલિબ પોતાના ઘરે દોસ્તોને બોલાવીને જુગાર રમાડતા. એમાંથી એમને થોડી આવક પણ થતી, પણ કાયદા મુજબ આ એક જુગારખાનું જ ગણાય. એને લીધે એકવાર એમની ધરપકડ થતા તેમણે લખ્યું, ઘર કિયા નાસે ને હમકો કેદ અચ્છા યું.

0: માંથી હવે હું છૂટ્યો છું. મારી પ્રાર્થના છે કે આ દુનિયામાં હું ના રહું, અને જો રહું તો હિન્દુસ્તાનમાં તો ના જ રહું. કેવી તીવ્ર વેદના, દુનિયા છોડી દેવાની કામના, પ્રાણ પ્યારા વતનમાં રહેવાની જીજીવિષા મરી પરવારે એ માણસ પર શું શું નહીં વીત્યું હોય.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

પરિવારને મળતા પેન્શન પર જીવન નિર્વાહ કરનાર ગાલિબ માટે જીવવાનું હવે અઘરું થતું જતું હતું. રાજાશાહી શોખ સામે આવક નહીવત હતી, તેથી જીવન નિર્વાહ માટે તેઓ અન્ય રસ્તો અપનાવે છે. પોતાને મળતી પેન્શનની રકમમાં થયેલો અન્યાય દૂર કરવા, અંગ્રેજ સરકાર સામે દાવો કરવા ઈસવીસન 1828માં તેઓ કલકત્તા ગયા. આ કેસમાં ગાલિબ 1.5 વર્ષ કલકત્તા રહ્યા, છતાં ચુકાદો તેમની વિરુદ્ધ આવ્યો ત્યારે તેઓ ભારે નિરાશ થયા. કલકત્તા છોડીને

0: ઉતરી જતી વખતે ગાલિબે લખ્યું, નિકલના ખુલ્દ સે આદમ કા સુનતે આયે હૈ લેકિન બહુત બેઆબરૂ હોકર તિરે કૂચે સે હમ નિકલે। ગાલિબ ને જીવન ભર આશા રહી હતી કે પેન્શન વધશે। એટલું જ નહીં, એમને વિશ્વાસ હતો કે પેન્શનની બાકી નીકળતી રકમ શરૂઆતથી મળશે તો દેવું પણ ચૂકવાઈ જશે। પણ એવું ના થયું અને બધી મહેનત પાણીમાં ગઈ। ગાલિબ ઓલ્ડ ટોમ નામનો અંગ્રેજી શરાબ પીતા, શરાબનો વેપારી અંગ્રેજ હતો। એનું જ દેવું બહુ મોટું હતું। એકવાર આ દેવા માટે કચેરીમાં હાજર થવાનું થયું ત્યારે ગાલિબ આ શેર કહીને છૂટી ગયા, કર્જ કી પીતે થે મેં લેકિન સમજતે થે કે હા રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન, રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન। ખરાબ પરિસ્થિતિમાં પણ એ વિલાસ રંગ લાવશે એ આશાએ બિંદાસ જીવતા ગાલિબના જીવનમાં એ રંગ થોડા સમય માટે આવ્યો પણ ખરો। ઈસવીસન 1837માં બહાદુરશાહ જફર ગાદી પર આવ્યા। તે ઉર્દુના વિદ્વાન હતા અને પોતે પણ ગઝલો લખતા। ગાલિબ સાથે તેમની મિત્રતા થઈ અને વાર્ષિક રૂપિયા 600ના પગારથી ગાલિબને મુઘલ વંશની તવારીખ લખવા માટે નીમવામાં આવ્યા।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા

0: માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

ગાલિબનો પ્રતિસ્પર્ધી મનાતો શાયર ઝૌક પણ ઈસવીસન 1854માં મૃત્યુ પામ્યો. શહેનશાહ હવે ગઝલ માટે પણ ગાલિબની સલાહ લેવા લાગ્યા. આ સમય ગાલિબ માટે સુવર્ણકાળ સમાન હતો. પણ આ તો હતા ગાલિબ. સારા દિવસો તેમના નસીબમાં બહુ રહ્યા જ નથી. 1857નો બળવો તેમના માટે અનેક મુસીબતો લઈને આવ્યો. એ બળવો દબાવી દેવા અંગ્રેજોએ ઘણા જુલમ કર્યા. શાહી પરિવારની કતલ કરવામાં આવી. અંગ્રેજ શાસને ફરી સત્તા હાથમાં લીધી ત્યારે ગાલિબે અંગ્રેજોને ખુશ કરવા પોતે ફારસી ભાષામાં લખેલું બળવાની તવારીખનું પુસ્તક અંગ્રેજો સમક્ષ રજૂ કર્યું, જેમાં ક્રાંતિકારીઓની સાચી વાતો છુપાવીને અંગ્રેજોની વાહવાહી કરવામાં આવી હતી. પણ અંગ્રેજોએ તેમને બહુ મહત્વ આપ્યું નહીં. મુઘલ બાદશાહ બહાદુરશાહના દરબારમાં હોવાના કારણે ગાલિબ અંગ્રેજોના ધ્યાનમાં તો હતા જ, એટલે બહુ જલ્દી તેમના પર રીઝે એમ નહોતા. પણ ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજોને મદદ કરનાર રામપુરના નવાબ ગાલિબના આશ્રયદાતા, મિત્ર અને પ્રશંસક હતા. તેથી તેમની ભલામણથી ગાલિબ અંગ્રેજોની રહેમ નજર તળે આવ્યા અને એમને ફરી પેન્શન મળવાનું પણ શરૂ થયું. ફરી તેમના માટે

0: એ સોનાનો સૂરજ ઉગ્યો. દિલ્હીમાં ગાલિબ પાલખીમાં બેસીને ફરવા લાગ્યા. એ સમયે પાલખીમાં ફરવું વૈભવી ગણાતું. આ પાલખી સાથે જોડાયેલી એમની ખુમારીનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. અંગ્રેજ સરકારે દિલ્હી કોલેજમાં ફારસીના પ્રોફેસર તરીકે ગાલિબની નિયુક્તિ કરી. ગાલિબ પાલખીમાં બેસી કોલેજ પહોંચ્યા અને દરવાજે જ ઊભા રહ્યા. અંદર પ્રિન્સિપાલ થોમ્સન રાહ જોતા હતા. ઘણો સમય થયો છતાં ગાલિબ કેમ ન આવ્યા તે જાણવા તેમણે જમાદારને મોકલ્યા. બહાર ગાલિબ રાહ જોતા હતા કે થોમ્સન એમને દરવાજે લેવા આવે. યજમાન લેવા ના આવ્યા એટલે અપમાન અનુભવીને ગાલિબ પરત જવા લાગ્યા. થોમ્સને બહાર આવીને કહ્યું, આજે તમે કોઈ ઉમરાવ કે કવિ તરીકે નથી આવ્યા, આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો. આજે કંઈ પરંપરાગત સ્વાગત ના હોય. ગાલિબે જવાબ આપ્યો, હું સરકારી નોકરી એટલા માટે કરવા માંગુ છું કે એનાથી મારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, પણ પહેલેથી જે થોડી ઘણી પ્રતિષ્ઠા છે એમાં ઘટાડો થવાનો હોય તો આવી નોકરીને મારા દૂરથી સલામ છે. દેવાદારીની હાલતમાં આવી નોકરી ઠુકરાવી દેવા માટે પણ ગજબનું સ્વાભિમાન જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ગાલિબના જીવનની આ પણ એક કરુણા રહી. તેમણે ઘણીવાર આવું અકલ્પનીય સ્વાભિમાન બતાવ્યું છે તો ઘણીવાર તેમના વ્યક્તિત્વથી તદ્દન વિરુદ્ધ તેમનું વર્તન જોવા મળતું. ક્યારેક તેઓ વજ્રથી પણ કઠોર બન્યા તો ક્યારેક ફૂલથી પણ કોમળ. ક્યારેક સ્વમાનને ખાતર આર્થિક મુશ્કેલીઓ હસતા મોઢે સ્વીકારે તો કોઈ વાર આર્થિક લાભ માટે સત્તાની ચાપલુસી કરતા પણ જણાય. ક્યારેક અવધ અને રામપુરના નવાબોની પ્રશસ્તિ રચે તો ક્યારેક રાજકવિ બનવા રાણી વિક્ટોરિયાના ગુણગાન ગાય. સમય માણસને શું શું નથી કરાવતો, પણ જીવનની આ બધી રંગીનીઓ, મજબૂરીઓ અને વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જીવતા ગાલિબે લખ્યું કે રગો મેં દોડતે ફિરને કે હમ નહીં કાયલ, જબ આંખ હી સે ન ટપકા તો ફિર લહૂ ક્યા હૈ. ગાલિબના આ શેર વિશે તો શું કહેવું, કેવું સ્વમાન. જો મૃત્યુ ન હોત તો જીવવાની ઉતાવળ ન હોત, જિંદગીને ચૈતન્યનો સ્પર્શ ન હોત, જીવન આહલાદક ન હોત, મરણ ન હોય તો એની સામે બાહ્યો ચડાવ્યા વગર જીવવાનો શું સ્વાદ. અને આ મૃત્યુ વિશે ગાલિબ ઘણું મનન કરતા. જીવનના અંતિમ પડાવમાં જાણે તેઓ મૃત્યુની જ રાહ જોતા હોય એવો ભાસ થયા વગર રહે નહીં. ગાલિબના જીવનના છેલ્લા 7 વર્ષ બીમારીમાં વીત્યા. ગાલિબને ડાયાબિટીસની બીમારી હોવાનું અનુમાન છે. છેલ્લા વર્ષોમાં એમને લગભગ આખા શરીરે પરુવાળા ફોડલા નીકળતા રહ્યા. શરીરનું અડધું લોહી પરુ બનીને વહી ગયું એમ ગાલિબે લખ્યું હતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

1862માં એમના મરણની અફવા પણ ઉડી હતી. 1863માં ગાલિબે એક પત્રમાં લખ્યું, ગયા વર્ષે હું ન મર્યો એ માત્ર એક ભ્રમણા છે, હકીકતમાં તો હું રોજે રોજ મરું છું. મારા દેહમાં રૂહ હવે એ રીતે ફફડે છે જેમ પંખી પિંજરામાં. કોઈ પ્રેમ, કોઈ વ્યવહાર, કોઈ જલસો, કોઈ સભા

વિરુદ્ધ ચાલતો હતો. દેશની પરિસ્થિતિઓ પણ હાલકડોલક થઈ રહી હતી. 1857ના બળવા પછી તરત જ દિલ્હીમાં રોગચાળો ફેલાયો હતો, જેમાં ગાલિબે પોતાના અનેક સ્વજનો, મિત્રો અને પ્રશંસકોને મૃત્યુ પામતા જોયા, લોકોને માલમતા લૂંટતા જોયા અને અંગ્રેજ સરકાર દ્વારા વીંઝાતા દમનના કોરડા પણ જોયા. પોતાના આશ્રયદાતા અને પોતાનાથી નાની ઉંમરના યુવાનોને આ જ્વાળાઓમાં ભડથું થઈ જતા જોયા. પોતાના એક મિત્રને એક પત્રમાં ગાલિબે લખ્યું કે ભાઈ, આ કેવી મહામારી કહેવાય જે મારા જેવા 70 વર્ષના વૃદ્ધને ન મારી શકે. આ ઘટનાઓ પછી ગાલિબને લાગ્યું કે દિલ્હીએ એમને સુખ થોડું અને દુઃખ વધુ આપ્યું છે. ગાલિબને ધનના અભાવનું એટલું દુઃખ નથી થયું જેટલું પ્રેમના અભાવનું થયું છે. પોતાને કોઈ પ્રેમ નથી કરતું એ વાત મનુષ્યને વધારે ગમગીન કરી મૂકે છે, પણ અમુક મિત્રોના આગ્રહથી એમણે દિલ્હી ન છોડ્યું. ભારતના સૌથી મોટા શાયર ગણાતા મિર્ઝા ગાલિબનો અંતિમ સમય શરૂ થાય છે

રામપુરના યુસુફ અલી ખાન ગાલિબના ગાઢ મિત્ર હતા. તેમના મૃત્યુ પછી તેમના દીકરાને આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં નદી ઓળંગતા પોતે માંડ માંડ બચ્યા અને વરસાદમાં ભીંજાવાને કારણે બીમાર પડ્યા. માંદગી

0: દિવસે ને દિવસે વધતી જ ગઈ. શરીર જીર્ણ થતું ગયું અને અન્ય રોગ પણ શરીરમાં પેસવા લાગ્યા. આખા શરીરે ગુમડા અને ફૂલા થયા. મધુપ્રમેહનો રોગ તો પહેલેથી જ હતો અને ઉપરથી સારણ ગાંઠ પણ થઈ. વૃદ્ધાવસ્થા, વસવસો, માંદગી અને પ્રેમ માટે વલખા મારતા જીવે ગાલિબની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી. મોત આવતું નહોતું અને જિંદગીમાં હવે એમને કોઈ રસ નહોતો. એમનો જ આ શેર એમની આપવીતિ રજૂ કરે છે કે મરતે હૈ આરઝૂ મેં મરને કી, મરતે હૈ આરઝૂ મેં મરને કી, મોત આતી હૈ પર નહીં આતી. મરવાની જ પ્રતીક્ષામાં અમે પ્રતિપળ મરી રહ્યા છીએ. આમ મોત આવે છે છતાંય નથી આવતું. હવે ગાલિબ મરવાના વાકે જીવી રહ્યા હતા એમ કહીએ તો ખોટું નથી. જીવનની આશા છોડી જ દીધી હતી. તેમના જીવનના સૌથી મોટા આધાર એવા સાહિત્યના નામે તેઓ કશું જ કરતા નહોતા. કોઈને ઇસ્લાહ આપવાનું પણ બંધ કરી દીધું હતું. એક મિત્રને તેમણે પત્રમાં લખ્યું હતું કે હઝરત, આ ફકીરે હવે કવિતા ન લખવાની અને કોઈની કવિતા ન સુધારી આપવાની પ્રતિજ્ઞા લીધી છે. કવિતા સાંભળી તો હું શકતો જ નથી અને હવે કવિતા જોવી પણ નથી ગમતી. હું 72 વર્ષનો થયો, 15 વર્ષનો હતો ત્યારથી કવિતા લખું છું. 60 વર્ષ સુધી બકવાસ કરતો રહ્યો પણ પ્રશંસાનું એક વાક્ય સાંભળવા ન મળ્યું. હું સૌને કહું છું કે ભાઈ, મને કવિઓની પંગતમાં ન મૂકતા અને એ બાબતે મને કોઈ ન પૂછે. ગાલિબ જેવો આલા દરજ્જાનો શાયર આ હદે જીવનથી લાચાર થઈ જાય એ કેવી કરુણતા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઈસવી સન 1869ના ફેબ્રુઆરીની 15મી તારીખે ઉર્દુ અને ફારસી ભાષાનો આ ઉમદા શાયર વૃદ્ધાવસ્થામાં લાચારી, બીમારી, મનમાં અસંતોષની ભભૂકતી જ્વાળા અને અનેક આંતરિક સંઘર્ષોથી હારી જઈને અંતે મૂર્છિત થયો અને મગજની ધોરીનસ ફાટી જવાથી અલ્લાહને પ્યારો થયો. એક ઝળહળતો સૂર્ય હંમેશ માટે અસ્ત થયો. લહુરુ વંશના કુટુંબના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. દુઃખોથી ભરેલા જીવનથી એકમાત્ર મૃત્યુ જ મુક્તિ આપી શકે, પણ ત્યાં સુધી વ્યક્તિએ મીણબત્તીની જેમ સવાર સુધી ત્રિવિધ રંગમાં સળગતું જ રહેવાનું હોય છે. જીવનના દરેક રંગ જોવાના હોય છે, જાતે બળીને રોશની ફેલાવવાની હોય છે. અંતે સવાર પડે એટલે કે મૃત્યુ આવીને મનુષ્યને મુક્ત કરે છે એવું ગાલિબ માનતા હતા. ગમે હસ્તી કા અસત કિસ્સે હો જૂજ મર ગઈ ઇલાજ, ગમે હસ્તી કા અસત કિસ્સે હો જૂજ મર ગઈ ઇલાજ, શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક. ગાલિબના શેર સાથે ફરી એક વાર કોઈ મહાન વ્યક્તિત્વના અંતિમ સમયની અણસુની કહાની સાથે પાછો ફરીશ.

ગાલિબના અંતિમ સમયની કહાણીના તથ્યોનો આધાર ડૉક્ટર મનસુખ સાવલિયા સંપાદિત દીવાને ગાલિબ પુસ્તક અને ડૉક્ટર રઈશ મણિયાર અનુવાદિત ગાલિબનામા પુસ્તક પરથી લેવામાં આવ્યો છે. અમે તેમના અત્યંત આભારી છીએ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ।

એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી

0: અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
3: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
2: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
3: રેડિયો પાલનપુર 90.4 FM.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર, આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ, આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય

તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિશેની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલા આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ, એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં, ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિઝ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો, અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ, આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે, અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ, એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે આ વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે, અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી આ ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે એ વધારે જરૂરી છે, અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી, અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ એમાં ઘેઘૂર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડીક ક્ષણોમાં મજા લઈ આવે છે પણ એ થોડીક ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને રાખો ઘરમાં

રાખીને એનો રખરખાવ કરી શકો છો, તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસીપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વડીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી. ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે. તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી. આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો, અને અડધો કલાક કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશે કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારેય એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો, અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9668-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો છો, એમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એક ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવ, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

પુસ્તકાલયોની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે, કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારે માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહારા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પણ, એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો

મૂકીને જ્યાં જૂના નવા પણ એ પુસ્તકોને સ્પર્શીને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલા વસાવવા જોઈએ. કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો. કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે. અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે. અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેઇલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 9512-66-88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે આર સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.